0: એટલે નાશ દુંગિયા બોલા ની તિયાપા નાશ દુંગિયા બોલા કાયડા સવડ મોરાઈ ભાઈ ભાઈ બોલી મો
1: સતે તારી સે ગીત લોગે સે સુનવાર આરે સરદા બારસી ના માતર કાયટા બોલે ઈતા મન નો કાયબા
0: નો કરબાર હવે ગોર સંસાર તમોર બાસી જઈસી બાબુ મન સેતા નો કરબાર એબે ગીતે ગીતે બોલી કરી ગાઈ દેઈ કરી સરદા ઈ કરી નાડ ડગાઈ દેવા કતા
1: ઓય ઓય
0: નીગે
1: એ લે આડ ગટ ફોન આયલા ની ઉટે દો
0: હા લે આપા
1: હેલો ચેતી જાન
2: જોર જોર
1: હાલે જોર લાગો પરચો લોક કોઈ દિયા કાઈ જબરદિન કે ફોન કરલાસ
2: હા મુઈ નર્સિંગ કોલ ની બુરગવા ઠાંગ મિલિટરીયા
1: મિલિટરીયા બાબુ પાસરી દેલાસ કાઈ કે આમકે
2: નહી ડમાય બા કેંતે પાસરી દેબી
1: એટલે ડમાય
2: બરસાન દર તો બેચે ગલા
0: હેલો નર્સિંગ બાબુ જોર લાગો
2: જોર જોર જોર જોર
0: કેંતાર નિકો આચાસ કી
2: હા નિકો નિકો કા સુકી ફકી કરી આત્યો
0: હા એ રિટાયર્ડ હેલા પર રિટાયર્ડ નહી કર બડો સરદાય કર બુલ્લાસ ની કે બે તમાર કતા વાર જાના પડલા
2: ફટકાટ લોકો મિલવા દી લોકો ભલ લોકો મિલવા કે ગોટે બેસી કેન્તાર લોખા દુઈ લોખ્યો કે પાંચ લોખ્યો પર નહીં ગલા ચાર દેવ કે જાકો દે નહીં કે સેટા મેં બેસી બાદી ગલા આજ કે તમકે
0: ଓଡିଆ ଲୋକ ଢଗ ଅଛି ନାଇ କି ଏ ଘର ମାଉସୀ ସେ ଘର ପିଉସୀ ବୋଲି କରି
1: ହେଲେ କାର୍ଯ୍ୟକ୍ରମ ଶୁଣିଲାସିନି କି ନାଇଁ ଏଲେ ତମେ ତ କହିଦେଲା ଯେ ଲୋକ ମାନେ ଏମିତି ଆଛ ତେମତି ଏତିକି ଭଲ ଏତିକି ଖରାପ ବୋଲି କହିଦେଲା ସେଲେ ଆରି ଗୋଟେ କଥା କହିଦିଆ ଏବେ ଜଣ ଆମର ସମାଜ ଭିତରେ ଆରି ଛୁଆ ଅଛୁଆ ଭେଦଭାବ ମାନେ ଆଛେ କି ନାଇଁ ମିଲିଟେରିଆ ବାବୁ
2: ନାଇଁ କୋନ କୋନ ଜାଗା ଅଛି ନାଇଁ ବୋଲି ବେଟା ନାଇଁ
1: ସବୁ ଲୋକ ବାକ ମିଶି ମିଳିମିଶିକି ରହିବାର ଅଛି ଛୁଆ ଅଛୁଆ ଠାରୁ ଦୂର ରହିବାର ଅଛି ସେଟା ତମେ କେତେ ଦୂର ଆସିନି ବୋଲିନି
2: ନାଇଁ ନାଇଁ ସେଟା ତମେ ମାରିଲିନି ଛୁଆ କହନ୍ତି ନାଇଁ କୁର୍ତ୍ତୀ ଭିତରେ କହନ୍ତି ନାଇଁ ମାତ୍ର ମାରିଲାଇନି
1: ମାତ୍ର ଆମର ମହାତ୍ମା ଗାନ୍ଧୀ କହିଲା ଯେ ଛୁଆ ଅଛୁଆ ଭେଦଭାବ ନ ର ସବୁ ଭାଇ ଭାଇ ହେଇକରି ଗୋଟେ ହେଇକରି ରହୁ ବୋଲିକିରି ନାଇଁ କି
2: ସେଟା ସତ କଥା
1: ସେଟା ମାନିଲେ ସେ ବୋଲ କି ନାଇଁ ଆମର ପିଲା ଟୋକି ମାନେ ବାହାରିଲାଇନି ପାଠ ପଢିଲାଇନି ଶିଖିଲାଇନି ସେମାନେ ମିଶା ଜାଣିବା କି ନାଇଁ